0: මිගටි කවුන්න කුරෙම ගෙන්දා හුන් තෙරින් ගෙවුන් එහුන් තෙරින් ගෙ හම හොවුන්ත මුලිවෙස් මෙගෙස්ත මොගන්න නේගේ তো මෙහා සම නනොට් කොෆ බෑවෙරින් ගෙ තෙරින් අනික සිතුරු බෑවෙරේ කවහක දක්කාලා නලුන් ගුලා ලස්මනි දිම් නයි අස්සලාමු আলাইকুম දිම්
1: වයිකම් සමා
0: කොබ කිනේ හාලු
1: යංගලු එන්ජෝ කිනේ
0: මිසු හම් බරාබර ફોન કમે કે તોળની
1: કક્કન મે
0: કક્કન તોળ દો કોશે મે તૈયાર કોલ રેડી વણીતી
1: ગરુદીએ
0: બસા દે મસ્તે હા દે હા દ કણને ગોતક તિવાહ કાણની ગરુદીએ હોરેગે કણને વાવાહ કેનુ ઇંગે વાહગ દેખકુમ ગ હોરે રાગુ ગે વાહક મે દક્કણી
1: નો નો
0: નો હા બરાબર
1: બરાબર
0: હો ઓકે મસે દે ગબુ કરન તા જે દિન બુનીમા
1: મેંદુરુ
0: કેવું ઓનલાઈન હવી રહેતા બિહાર સાબોય ફિયા મુદે દો એ કે આર કોય
1: સાહેબ જાહેબ
0: ડ્યુટી દિયુ મુકે કુરિન કાલે આતી દણી હી ગામ હે મે જાયંગે આ દેન કાગન
1: દિયાન દેન મુકે હન પાકસ્તે મે બાય બાય ફાર ફાર ખાને તમરે
0: કન ખાન નુજે એક મેને બુની મે નારન જેહે એમે હોના એકો
1: નો ને આર નો જેહે
0: હો આરા હી બણી
1: દેવેરે
0: નો વરા મગુંદેવે એંતા ઓકે હા માં બિઝી કોગે મે દોળેની
1: આ દેન 12 કે કુરિન નિમિજી યા દેન દેવે એગે પોને નિમિજી યા સા નો દેવે
0: એ બરે લહુમસ નિમે તા
1: આ નિમે બરેસ લહુ
0: એ દે મસે કે તે ઓન્ના ગોતકું બાતાં કુળા લોડ બડવા દસ્તો મે લસવણી દો હે મીમા
1: નો
0: ઓકે ગુળાલી મદેન ઉફાવેચ મિદેતરે હમ એક ગોતકે સબરે નુએ મિદીએ દેન ગોસકોસ મિહાર આય વાહકતા મે બુની મિહાર ગુળાતી વરં ઉફાવેચ ઇંગે
1: હા
0: ઓકે હિંગા લવેન આડો હમ કોલ્લાવે ગેને સેમી
1: ઇન્ના ને જહાલા
0: લવેન ને મીહે ગે નંગ ઓતી
1: મીહે ગે નંગ ઇન્ના દેન જહાલા
0: એ મીહા ગે લવે તો હમ ઓકે એક મે કે કુરી મિકોળ મિઝુ ગેને સે નંગ હેમ મીહે ગે લવે ઇંગે
1: હમ
0: ઓકે હા રંગળવા નો ગે તો
1: ના
0: બરાબર આ કે હેમ દિમ લવાય દિંગે લવા કેનેસ્તે ના મી ફુરત મામિલ રાવ કે લવે ફાઉંગે
1: ઓકે
0: હા ઓકે